الرياح برحمته ووتد بالصخور ميدان أرضي. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا الممجد، بشيرنا المصدق، نذيرنا المؤيد، المصطفى الأمجد، والمحمود الأحمد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد، وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا، واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق: بسم الله الرحمن الرحيم، وذكر فإن الذكر تنفع المؤمنين. أمن بالله، صدق الله العلي العظيم، وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وعلى محمد. بسم الله. عطوا رفاكم بالصلاة على محمد وآل محمد. ماري زندگی ما اگر تمہیں مراتی سوال کرو اور اگر تمہیں منے اڑکتا ہو نے تمہیں اے پرمانے سوال کروانو من تھائے نے تمہیں مراتی پوچھو کہ شیخ تمہیں جتلا ورستیا پر مدلیسو پڑھاوتا ہو કુરાન મજીદની કઈ એવી આયત હશે ને છે કે જેનો વપરાશ અલગ અલગ મોકા ઉપર કરી શકાય ને તમે કરો છો, અને અલગ અલગ મોકા ઉપર એ આયતનો ઉલ્લેખ કોમની સામે તમે કરો છો? તો કદાચ કદાચ મારો જવાબ એ જ રહે કે મારી મજલિસોની અંદર લગભગ લગભગ આપણે બોલીએ તો 40 વર્ષથી હું મજલિસો પડાવું છું, અને બની ન શકે કે કોઈ એવું વરસ પસાર થયું હોય કે જે વરસની કોઈ પણ લેક્ચર મજલિસની અંદર આ આયતની તિલાવત મેં ન કરેલી હોય. એટલે એમ લેખો, અવરેજ વરસમાં ઓછામાં ઓછું કદાચ એક વાર તો આયતની તિલાવત મારી મજલિસમાં હું કરતો જ હઈશ. એનું કારણ એ છે કે ખુદાવંદે કરીમે આ વાતનો હુકમ કર્યો છે, આપણને જ નહીં બલકે પોતાના નબી, આપણા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ને આ હુકમ કરેલો છે. એટલા માટે આપણા બધાની જવાબદારી બને છે કે આ હુકમનું પાલન કરીએ, અને એમાં સૌ પ્રથમ અમારો આ કામ બનશે અને જવાબદારી બનશે. સૂરે ધારિયાત કુરાન મજીદનો 51મો સૂરો છે અને આયતનું નિશાન 55, ચેપ્ટર 51 વર્સ નંબર 55. اعلان رب العزة تيريو سيكا يوم بسم الله الرحمن الرحيم: وذكر فإن الذكرى تنفع المؤمنين. أي مرة حبيب أبديش كراو ياد كراو ياد أباو تماري انجلش ما ريمايند كراو كارون كي ياد أباو ياد كراو أبديش كراو ريمايند كراو فإن الذكرى તનફ ઉલ મુમિનીન. કારણ કે અવારનવાર વસ્તુઓની યાદ લોકોને અપાવવી, એ યાદીને બરકરાર યા જિંદા રાખવી, એની અંદર મોમિનો માટે ફાયદો છે. તો આ એક એવી આયત છે કે જે ખુદાવંદે કરીમ નબીને પણ હુકમ કરે છે ને આપણા માટે સબક છે કે આપણે આનું પાલન કરીએ. કેમ? કારણ કે એ જ કુરાનમાં ખુદાવંદે કરીમ સૂરે અહઝાબ કુરાન મજીદનો 33મો સૂરો ને આયતનું નિશાન છે 21, ચેપ્ટર 33 અને વર્સ નંબર 21, ત્યાં ખુદાએ શું કહ્યું? કહ્યું: બિસ્મિલ્લાહિર રહમાન રહીમ, લકદ કાના લકુમ ફી રસૂલિલ્લાહિ ઉસ્વતુન હસના. નબી કરીમની જિંદગી તમારા માટે સારામાં સારો નમૂનો છે. તો જે નબીને હુકમ દેવામાં આવે છે કે તું અવારનવાર વસ્તુઓની યાદી અપાવ, એમાં મોમિનો માટે ફાયદો છે, એ નબી એનું જ્યારે પાલન કરે તો એ નબી મારા તમારા માટે નમૂનો બની ગયો. નથી જો એને કર્યો કે આનું પાલન આપણને પણ કરવું જોશે. માશરાની અંદર, સમાજની અંદર વસ્તુઓની અવારનવાર યાદી અપાવી જરૂરી થઈ પડે છે. આજે આપણે સાથે મળીને આ ઈદે ઝહરાનો પણ દિવસ છે,
આ મોકા ઉપર મને એમ

થાય છે કે એક વસ્તુનો ઉલ્લેખ કરું. મને ખબર છે આ મજલિસ પડું છું સુબોની નમાઝમાં, અમારી ગુજરાતીમાં મડગાસ્કરની ગુજરાતીમાં એમ કહેવાય કે મને તો પહેલેથી ખાતરી હતી કે આ સુબોની નમાઝમાં ઇન બિન ને તીન આવશે, કારણ કે આપણો આ આદત છે કે નમાઝે જમાત અને એ પણ સુબોની, એમાં માણસોને લાવવા, તમે ચાહે પ્રમુખ પાસે આ ઈંડા કરાવો, પ્રમુખ પાસે આ નાસ્તો કરાવો, એનાથી કંઈ ફરક પડવાનો નથી. માણસોને સુબોની નમાઝમાં લાવવું બહુ મુશ્કેલ છે. તો એ વાતની તો મને ખાતરી હતી કે સુબોની નમાઝમાં ઝાઝા પ્રમાણમાં લોકો નહીં આવશે. એટલા માટે ઇન્શાઅલ્લાહ તાલા મેં આપણા હાશિમ, આપણા ફરઝંદ દીકરા પાસે કહ્યું હતું કે દીકરા આ મજલિસને તું લાઈવ મોકલાવજે, કારણ કે લાઈવ લોકો તો નહીં આવે પણ ઘરે લોકોને આ પૈગામ પહોંચે. આજે આપણી કોમનો કયો એવો કોયડો છે, કયો એવો પ્રોબ્લેમ છે, કઈ એવી મુસીબત યા મુશ્કેલી છે જેના કારણે કોમની અંદર પ્રગતિ, ઉન્નતિ, આપણી કોમ કદાચ જેટલી આગળ વધવી જોઈએ એટલી નથી વધી શકતી, અને રૂકાવટ આ કામની અંદર કોણ કરે છે? તો રૂકાવટનું નામ આપણે પોતે છે, પણ આપણા પોતે પહેલાં સૌથી પહેલી વસ્તુ આ કામની અંદર રૂકાવટ નાખવાવાળા હોય તમને હક છે પૂછવાનો, અને તમને પૂછવું પડે કે શેખ કયો તમને સવાલ કરવો જોઈએ, કયો સવાલ કરવો જોઈએ, આ ત્રણ સુધી બોઈ લો, આઠ મિનિટ થઈ, શું સવાલ કરવો જોઈએ આટલું બોઈ લો એમાં તમને, કે શેખ ક્યાં રૂકાવટ કોણ કરે છે તો બાદમાં આવશે, પણ કેમાં રૂકાવટ, ક્યાં કામની અંદર રૂકાવટ? તો એક એવું કામ છે જેનો આજે ઉલ્લેખ કરવો છે, પણ હું પહેલેથી બયાન કરી દઉં કે આ કામની અંદર, માશરાની અંદર, સમાજની અંદર, કોમની અંદર, જમાતની અંદર, જે પણ શબ્દો તમને સમજવાને વાપરવા હોય, એમાં સૌથી પહેલે જવાબદાર અગર કોઈ છે તો એ આ મિંબર ઉપર અમારા જેવા જે આવવાવાળા છે. એ આપણે આ મિંબર ઉપર આવવાવાળાને, લાવવાવાળાઓને એક કામ સોંપેલું છે. નબીઓના વારસદાર છે આ લોકો, એટલે અમો મજલિસ પડવાવાળા, લેક્ચર દેવાવાળા, વાયઝો કરવાવાળા, નસીહત કરવાવાળા, એમાં પણ ઘણી ખરાબીઓ હોય છે. એમાંની એક ખરાબી એ છે કે જે હકીકી દીન હતું એ પ્રમાણે રૂકાવટ મારા જેવાએ નાખી દીધી કે આજે બની શકે છે કે કોમ જેટલી આગળ વધવી જોઈએ, કોમના સભ્યો દીન તરફ ખેંચાય, કશિશ આવે, ખેંચાણ થાય કે દીન ભેગા માણસો થાય, એ લોકો કરવાને તૈયાર નથી. એનો પહેલો જવાબદાર અગર કોઈ છે તો એ અમો, આ મિંબર ઉપર આવવાવાળા. અને ત્યારબાદ મિંબર ઉપર આવવાવાળા પછી મિંબરના નીચે સાંભળવાવાળા, એટલે તમે. નતીજો શું થયો? શું નતીજો થયો ભાઈજન? આપણે બધાએ જવાબદાર છે, પડવાવાળા પણ જવાબદાર અને આ નીચે સાંભળવાવાળા પણ જવાબદાર. બારે તમે નીકળો, જ્યાં થાય ત્યાં આ ચર્ચા ચાલુ હોય. હજુ સુધી મેં બયાન જ નથી કર્યું કે કયું એવું કામ છે જેમાં અમારા જેવા રૂકાવટ નાખે છે, જેમાં તમારા જેવા સાંભળવાવાળા પણ રૂકાવટ નાખે છે. આ દીન, અગર આપણે તમને સવાલ કરીએ આપણે સાથે મળીને કે આ દીનની અંદર ઉત્તમમાં ઉત્તમ, ઉત્તમમાં ઉત્તમ, સૌથી ઇમ્પોર્ટન્ટ, ઠીક છે, ત્રણ એવા કામ બતાવો કે જે આ દીનનો ભાગ છે, આ મઝહબનો ભાગ છે, તો તમારો જવાબ શું રહેશે? હાજી સાહેબ તમે બોલો, કોઈ પણ એક આ દીનનો એક ભાગ બહુ ઉત્તમ છે, શું છે? ઇત્તેહાદ, યુનિટી, આ દીનનો એક ભાગ છે. પણ આપણે નાનપણથી આ બચ્ચાઓને શું શીખાડે છે? બચ્ચાઓ છે એટલે એક હોય ઉસૂલે દીન અને એક હોય ફુરુએ દીન. અને આપણા બુઝુર્ગોએ અગર આ પ્રમાણે ફેરિસ્ટ લિસ્ટને બનાવ્યું છે કે ઉસૂલે દીન, પછી ફુરુએ દીન, અને ફુરુએ દીનમાં પહેલું નમાઝ, બીજું હા રોઝા, અને ત્રીજું હજ. ફકત અને ફકત આ ત્રણ વસ્તુના બારામાં આપણે ચર્ચા કરીએ તો આપણને ખબર પડશે કે આ ઉત્તમમાં ઉત્તમ કામો છે, નમાઝ, રોઝા અને હજ. પણ આપણે ખુદાને પૂછીએ કે ખુદાયા તારી શરિયતની અંદર, તારા દીનની અંદર આ નમાઝ, રોઝા અને હજ કુરાનની અંદર આપણે વિચાર કરીએ તો આપણને સમજ પડે કે કદાચ ખુદાવંદે કરીમ એક સંદેશો આપી રહ્યો છે

એ જે સંદેશો આપી રહ્યો છે એ મને ભાન નથી, અને એનો ઊંધો ઉલટો સંદેશો મારા જેવા મિમ્બર ઉપરથી ને તમારા જેવા મિમ્બરના નીચેથી ને કોમની અંદર એ વાતોને એટલી ફેલાવી દીધી છે કે જેના કારણે જેટલા દિન તરફ આપણે ખેંચાવા જોઈ એટલા નથી ખેંચાતા. ત્રણ દાખલા. નમાઝ નમાઝ નથી બની શકતી જ્યાં સુધી વઝુ ન હોય. કુરાન મજીદની ત્રણ આયતો મને તમારા સામે પડવી છે. અજબ ઇત્તેફાક છે, અજબ ઇત્તેફાક. ઇત્તેફાક ગુજરાતીની અંદર સંયોગ. તમે વઝુની આયતને ને તપાસ કરો તો ખુદાવંદે કરીમ સૂરે માયદાની છઠ્ઠી આયતની અંદર ચેપ્ટર 5:6 ત્યાં વઝુના મસલા મસાયલ બયાન કરવાની સાથે એક મોકો એવો આવે છે કે જ્યાં ખુદા કહે છે, કહ્યું બિસ્મિલ્લાહિ રહમાન રહીમ, વમા યુરીદુલ્લાહુ લિયજઅલા અલયકુમ મિન હરજ. એમાં મસાઇલ છે. પાણી ન મળે તો તયમ્મુમ કરી લ્યો, તમે નજીસ થઈ જાઓ તો તયમ્મુમ કરી લ્યો, તમે પાયખાના તરફ જાઓ તો તમે તયમ્મુમ કરી લ્યો. ઠીક છે, મસલા મસાઇલ વઝુના ચેપ્ટર 5:6 એની અંદર નમાઝ જેવી નમાઝની વાત, યાને કે વઝુની વાત, એમાં ખુદાએ શા માટે આ શબ્દોને નાખ્યા? શું કહ્યું ખુદાએ? વમા યુરીદુલ્લાહુ લિયજઅલા અલયકુમ મિન હરજ. ખુદા હરગીઝ હરગીઝ એ તમારાથી નથી ચાહતો કે તમારી જિંદગીમાં કોઈ તકલીફ આવે, કોઈ રૂકાવટ આવે, તમને કોઈ મહેનત પડે. કયો મામલો છે? નમાઝનો મામલો છે. એના પછી બીજો કયો હુકમ હતો આપણે વાત કરી? રોજા. તો રોજાની બારામાં આપણે વિચાર કરીએ તો ત્યાં પણ કુરાને મજીદની એક બીજી આયત સામે આવે છે, ત્યાં પણ રોઝાના મસલા મસાઇલ બયાન થાય છે. તમે બીમાર હોય તો રોઝા તમે ન રાખો, પછી રાખી લેશો. તમે સફરમાં હો તો તમે રોઝા ન રાખો, પછી રાખી લેશો. જેને આ તકલીફ હોય એ રોઝા ન રાખે, બની શકે રમઝાન અલ મુબારકનો ચાંદ દેખાય તો. બધાએ મસલા મસાઇલની અંદર બયાન થઈ રહ્યા છે. ચેપ્ટર 2:185 ત્યાં પણ અજીબ છે. ખુદાવંદે કરીમ કરે કહે છે કે વમા યુરીદુલ્લાહ, ખુદા શું ચાહે છે? લા યુરીદુલ્લાહ બિકુમુલ ઉસ્ર. સહી છે, ખુદાવંદે કરીમ તમારાથી કંઈ તકલીફ નથી ચાહતો, એ ચાહે છે તમારા માટે આસાની હોય. હા, યુરીદુલ્લાહ બિકુમુલ યુસ્ર વલા યુરીદુ બિકુમુલ ઉસ્ર. ખુદા ચાહે છે કે તમારા માટે આસાની થઈ જાય, ખુદા નથી ચાહતો કે તમે તકલીફમાં આવી જાઓ. થોડી નમાઝના મામલામાં ખુદા નથી ચાહતો કે તકલીફ પડે, રોઝાના મામલામાં ખુદા નથી ચાહતો કે તમારી જિંદગીમાં કોઈ વસ્તુ અઘરી મુશ્કેલ ડિફિકલ્ટ બની જાય. ત્રીજું શું હતું ભાઈજાન? હજ. તો ખુદા દીકરી સૂરે હજ, હજના મસલા મસાઇલ બયાન કરવાની સાથે ચેપ્ટર 2:196 ત્યાં પણ અજબ છે. ખુદા કહે છે, કહ્યું બિસ્મિલ્લાહિ રહમાનિ રહીમ, કે ખુદા આ નથી ચાહતો. વમા યુરીદુ અન યજઅલ લકુમ ફિદ્દીન મિન હરજ. ખુદા દીનના મામલામાં નથી ચાહતો કે તમને તકલીફ પડે. નમાઝ માટે હરજ, રોઝા માટે આસાની, હાજ માટે કે તમને તકલીફ ન પડે. હાલતે ને ચાલતે આપણી કોમની અંદર આપણે બોલીએ છીએ કે આપણું ધર્મ બહુ સહેલું છે પણ આપણે અઘરું બનાવી દીધું છે. બોલો, તમે અહીંયા બોલાય તમારે કે આપણું દિન બહુ ઇઝી દિન છે પણ આપણે બધા ભેગા થઈને એને કોમ્પ્લિકેટેડ દિન બનાવી નાખ્યું છે. અને એ જ વાત નબીએ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બયાન કરીને ગયા છે. જે તો બિશરીઅતિ સહલતિ સમહા, હું આવ્યો છું ને એક એવી શરિયત લઈને આવ્યો છું કે જે બહુ જ સહેલી છે, સમહા છે, દર ગુજર કરવા વાળી શરિયત છે, લાકડી લઈને ઊભા રહેવા વાળી શરિયત નથી. ને આપણો શું હાલ છે? બધાએ ઘર ઘરના મુશ્તહેદ, થોડી મોર આમ રાખેલી હોય તો ઓલો

आते उबोते तारी मोर सरखी कर थोड़ी तस्बी या कोई आया वचमा थी शुरू करे तो मारा जो मुश्तेद आवी ने उभो रही जाए तस्बी से ने अहियाँ थी शुरू कराए ने वहाँ थी शुरू न करावाए आज नी दुआ आ नथी आ काल नी दुआ पड़वानी छे एटले डगले ने पगले दीन नो ज्यारे मामलो आवे एटलू बधुं ए दीन ने हूँ अघरू कॉम्प्लिकेटेड बनावी नाखू छू पछी नवाईनी वात छे के आवती नसल आवती प्रजा आवती पेढ़ी दीन थी बधाय भागे એના દિમાગમાં મેં અને તમોએ બેસાડી દીધું છે કે આ દીન મઝહબ બહુ કોમ્પ્લિકેટેડ છે, અહીંયા કાંઈ રમત ગમત નથી. અને પોતે જે દીનના માલિક છે એ શું કહે છે, હું એક એવી શરિયત લઈને આવ્યો છું જે સહેલી છે, સમહા છે, માફ કરવાવાળી છે. આપણે કોઈ પણ વસ્તુ માફ થાય, આડું અવળું થાય તો કાંઈ માફ ન કરે આપણે, તો પછી આ દીન પ્રત્યેની લાગણી માણસો અને બચ્ચાઓની અંદર ક્યાંથી પેદા થાય? જ્યારે જે દીનનો પૈગામ હતો એને મારા જેવા એ મજલિસું પડી પડીને ફરાવી નાખ્યો અને એટલું લોકો માટે મુશ્કેલ પેદા કરી નાખી કે માણસોને દીનનું કામ કરવા પહેલાં, મારી ભાષામાં કહું, મૌલાનાને બોલાવીને ઇસ્તેખારો દેખાડવો પડે કે આ કરું કે ન કરું સમજ નથી પડતી, કારણ કે આમાં મસલા મસાયલ ફતવા આ તે આ શરત એટલી વસ્તુઓ નાખેલી છે, એના કરતાં ન કરીએ તો વધારે સારું. કારણ કોણ? હું અને તમો. નબી આ લઈને આવ્યા હતા. તમને એક બીજું કથન આપું, ઘણી વાતો બયાન કરવાની છે. આ નબીનું કામ છે, આ નબીનો કોલ છે, પણ આ કોલ ઉપર હું અમલ કરું છું નહીં નહીં નહીં, કારણ કે હું મુશ્તહેદ છું, મને આખું દીન આવડે છે. આનો મતલબ એ નથી કે દીનના મામલાતના બારામાં જેમ મનમાં આવે દેવામ દેવ આંખું બંધ કરીને, એ વાત નથી થઈ રહી. વાત એ થઈ રહી છે કે જ્યારે દીન મઝહબ શરિયતની વાત આવે, મેં શું કહ્યું શરૂમાં, આ યાદી અપાવું છું. આ વાત બધાને ખબર છે કે આપણી શરિયત બહુ સહેલી છે, પણ જ્યારે એને અમલી રૂપ દેવા જાય છે તો ત્યારે નતીજો શું નીકળે છે? આવતી નસલ બી જાય છે કે આપણાથી કેમ થશે. તમને ખબર છે હું હમણાં ઉમરામાંથી આવું છું અને અલ્હમ્દુલિલ્લાહ હજથીને પણ આપણે અવારનવાર ગયા છે, ને તમો પણ ઇન્શાલ્લાહ ગયા હશો, જે નથી ગયા ખુદા એને હજ બેતુલ્લાહ ઇન્શાલ્લાહ નસીબ કરે ઇન્શાલ્લાહ તઆલા. તમને હજમાં ખબર પડે કે માણસો કેટલા ચિંતામાં હોય, કેટલા વ્યાધિમાં હોય, હાય અહરામનું કેમ થશે, હાય બધે આરિસામાં જોવાનું કેમ થશે, હાય ક્યાંયથી ને કફારો ના લાગી જાય, હાય આ ભૂલ થઈ ગઈ તો કેમ થશે, હાય તવાફમાં આમ ચક્કર થઈ ગયું તો કેમ થશે, હાય સાઈની અંદર આમ થશે, કાંકરીની અંદર, ઝબીહાની અંદર, ડગલે અને પગલે બધા આપણી ભાષા સ્ટ્રેસમાં હોય, વ્યાધિમાં હોય કે કેમ થશે. આપણા નબી શું શીખાડી ગયા છે? હું કહું છું સુબોનો ટેમ છે, તમારી આંખોમાં નિંદર છે, તમને હસાવવા માટે વાતને એ પ્રમાણે બયાન કરું. નબીએ કરીમ જો આપણા જમાનામાં એને ખોજાશિયા ઇસનાશ્રી હોત ના, તો આપણે કદાચ નબીને કહેત કે તમે હાઈલા જાઓ, આવા નબી ના પાડવે અમને. કેમ? રસૂલે ખુદા પૂછત પછી ના કે તમે ખોજા છો, હં કેમ મારા જેવા નબી તમને ના પાલવે? રસૂલે ખુદા પૂછત કેમ ના પાલવે, તો આપણે કદાચ એને કહેત કે યાર રસૂલા, તમે દીનને બહુ સહેલું કરી નાખો છો, અમે ઓલા છે દીનના પાબંધ, દીનના ચુસ્ત, મોટા ધર્મી, દૂધના ધોયેલા, આવું દીન ન પાલવે. અને એ નબી કહે છે કે હું આસાન શરિયત લઈને આવ્યો છું, માફ કરવાવાળી, સમહા દરગુજર કરવાવાળી મારી શરિયત છે, અને વસ્તુઓને આરામ આરામથી ને સુલઝાવવાની વાત. તો હજનો દાખલો આપણે લઈએ, છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ છઠ્ઠા ઇમામ પાસે એક શખ્સ આવ્યો અને કહ્યું, ફરઝંદે રસૂલ, હજમાં તો ગયો તો પણ એક કામ કરીને આવ્યો છું. શું કર્યું? કહ્યું સલ્લલ્લાહ મુહમ્મદ વાલી મુહમ્મદ,

કયું કુરબાની કરવા પહેલા ટકો કરી નાખ્યો છે. ذبحته قبل ان ارمي હજમાં જગ્યા છે ને ખબર હશે, પેલે ટકો કરવાનો હોય ગંજો હલક ને પછી કુરબાની વાળો એમ હોય. હા હા, એ ફોન, હા ફોન પેલે શું હોય, પેલે કુરબાની હોય કે પેલે, હા પેલે કુરબાની હોય ને. તો આ શું કીધું, મેં ટકો કરી નાખ્યો છે કુરબાની પહેલા. તો આપણે હોય તો શું કરે, કફારો ને આપણે પાછી હજ એને કરાવીએ કે આવતા વર્ષ તું પાછો આવજે. છઠ્ઠાઈમાં મેં કહ્યું કાંઈ વાંધો નથી, એઝબાહ હવે કુરબાની કરી નાખ. વાઈદ અલ મુસ ટકો કર્યો છે ને પાછું સિમ્બોલિક. તમે આવને લામને શું કહેતા, બ્લેડ, બ્લેડ મારી ભાષામાં તરજુબો, મૂસ એટલે બ્લેડ. બ્લેડને પાછી આમ ખોટે ખોટે ફરાવો, અહીંયા કાંઈ રહ્યું જ ના હોય, બ્લેડ ફરાવવાનો ફાયદો શું. કહ્યું એઝબાહ વાઈદ અલ મુસ, કરબાની હવે કરી નાખ ને એના પછી બ્લેડને ચલાવ. કેમ? કારણ કે ખુદાવંદે કરીમે કુરાન મજીદમાં સૂરે બકરાની 196 મી આયતમાં 2196 ઈ આયત, એની પહેલા હતી 2278, કે ખુદા તમારા માટે કંઈ મુશ્કેલી નથી ચાહતો. અને હજ અને ઉમરાની આયતમાં કહ્યું, કારણ કે ખુદા એ આયતની અંદર કહે છે વલા તહલકુ રુઉસકુમ કબલા અન યબલુગલ હદ્ય મહિલ્લા, તમે તમારા સરને ન મૂંડો, બાલને ન કાપો જ્યાં સુધી કે કુરબાનીનો દુંબો યા જાનવર જે છે એની જગાએ ન પહોંચી જાય. હાજર કરારની વાત થઈ છે, કેટલું આસાન. પણ આ છઠ્ઠા ઇમામનો જવાબ, આપણો જવાબ શું હોત? એનાથી વધારે આપણા ભાઈઓને આપણે ત્યાં પણ છે, નબી કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નબી કરીમે એની જિંદગીમાં હજ કેટલી કરી હશે? હા એક જ, એને હજ્જતુલ વિદા પણ કહેવાય છે, કે એ નબી કરીમની પહેલી ને આખરી હજ. રાવી બયાન કરે છે કે અમે આવ્યા, બધાને આપણે કે ને નવરા થઈ ગયા, આવ્યા રસૂલ ખુદા પાસે. પહેલો આવ્યો કયો? યા રસૂલલ્લાહ ઇન્ની શઅરતુ, આના જેવો જ, કે મેં કાંકરી નથી માયરી અને કુરબાનીને બકરાને કાપી નાખ્યું છે. પેલે કાંકરી મરાય કે બકરો કપાય? તમે ગયા છો હજી હજમાં? પેલે શું કરાવાય? પેલે કાંકરી મારવાની હોય ને રસૂલે ખુદા પાસે, તો હવે કેમ થાય? એટલે આ ટકો શા માટે પહેલેથી થઈ ગયો હશે? આપણા જેવું કોઈ કરશે, આપણે હજમાં જાય બધાને ટકો જોઈએ, આ બધે પહેલાં હું હાજી થઈ જાઉં, એટલે આ એ કાપી નાખાશે, સીધા ઉડાડી નાખાશે. અથવા તો ઓલા કોઈક 10 રિયાલમાં કાપતા હશે ને, કોઈ 2 રિયાલનો મહિલો જ કહ્યું આ સસ્તો છે હમણાં જ કાપી નાખો, એટલે એને પહેલેથી કાપી નાખ. કાંકરી હજી મારી નથી. ને ક્યારેક ક્યારે આપણને એમ છે કે ટક્કા થાય એટલે હાજી થઈ ગયા, એટલે આને એમ હશે કે હું ટક્કો થઈ જાઉં તો હાજી થઈ ગયો, ડિપ્લોમ મળી ગયો મને. રસૂલે ખુદા પાસે આવ્યા, કહ્યું યા રસૂલલ્લાહ આમ થયું છે, કુરબાની હજી થઈ નથી, હલો કાંકરી હજી મરાણી નથી, ને અમે તો જાનવરને ઝબા પણ કરી નાખ્યા. રસૂલે ખુદાનો જવાબ, એરમી વલા હરજ, કાંઈ વાંધો નથી, કાંકરી માર્યો એ જ કુરાન મજીદના શબ્દો, લા હરજ, કંઈ તકલીફ નથી, નો પ્રોબ્લમ. આ દીન બહુ સહેલું દીન છે. એ જ રિવાયતની અંદર બીજો આવ્યો, આ એનો બાપ, આ પેલો છે એનો બાપ, એને કીધું એની અશારો અની નહાર્થ કબલર, મેં ઊંટને કાપી નાખ્યો છે. સીધો ઓલો તો બકરો કાપ્યો તો ઠીક છે, મેં ઊંટને કાપી નાખ્યો છે. નબીએ શું કર્યું? યહાં પણ ઈ જ, લા હરજ, કંઈ વાંધો ના, બાકી રહ્યું છે કરી ના, કંઈ વાંધો ના. પછી રાવી બયાન કરે છે, એક પછી એક સાહાબીઓ, નબીની પહેલી જ હાજર હતી, બધાને બધું નહોતું આવડતું, જેમ નબી કરતા ગયા એમ બધે કરતા હતા, એક પછી એક આવ્યા. રાવી બયાન

છે, નબી પાસે એટલા લોકો આવ્યા, કોઈ અમે જેટલું નબીને કહ્યું કે આ અમે પહેલે કરી નાખ્યું છે જે પછી કરવાનું હતું, આ અમે પછી કર્યું છે જે પહેલે કરવાનું હતું, હર વસ્તુને એની જગા ઉપર ક્રમવાર કરી જ નથી. બધાના જવાબમાં નબીનો આ જ જવાબ હતો, ઇફ અલ વલા હરજ, હવે કરી રાખ, કાંઈ વાંધો નથી. આટલી આસાન શરિયત, આટલી સહેલાઈ હજ જેવા મામલામાં. એનો મતલબ એ નથી કે હજના મસલા મસાઈલને આપણે અમલી રૂપ ન આપીએ. સમજાવવા એ ચાહું છું કે દીનની અંદર અને માશરાની અંદર આ દીન જે છે ને, મારું મુલ્લા મને યાદ આવી ગયા, ખુદાને ગરીકે રહેમત કરે, અરે ખુદાના બંદા, આ તારા બાપનું દીન નથી, તને જેમ મગજમાં આવે ને સમજાય ને એમ નથી, આ ખુદાનું દીન છે, આના નબીનું દીન છે. ખુદા કહી રહ્યો છે નમાઝ જેવા મામલામાં કાંઈ વાંધો નથી, લાહર જ ખુદા નથી ચાહતો તમને તકલીફ પહોંચે. રોઝાના મામલામાં કહ્યું મને તમારા માટે આસાની ખપે છે. હજના મામલામાં કહ્યું આ ખુદા તમારા દીનમાં કોઈ તકલીફ લાવવા નથી માગતો. કુરાનની કેટલી આયતો છે, ચેપ્ટર 2:186 ખુદાએ એલાન કરી દીધું છે. શું કહ્યું? બિસ્મિલ્લાહ રહમાન રહીમ, લા યુકલ્લિફુલ્લાહુ નફસન ઇલ્લા વુસઅહા. ખુદા કોઈ નફ્સ ઉપર હદથી વધારે ભાર નથી રાખતો, એટલો જ રાખે છે કે જેટલો એ નફ્સ ઉપાડી શકે છે. હજના શબ્દો તો મેં અવારનવાર સાંભળ્યા છે, પણ આમ પણ નાની નાની ઇબાદતો, રોઝા, ઓલા આ કામ આ કામમાં સામાવાળા કે ભાઈ મારાથી આ નથી થતું, ઇઝ ટુ કોમ્પ્લિકેટ, વેરી વેરી ડિફિકલ્ટ. કેમ? મારા જેવાએ મુશ્કેલ કરી નાખ્યો. માશરાના લોકોએ મુશ્તહેદ પોતાને બનાવીને લોકોને દીનથીને ભગાવી દીધા. થોડું ગરબડ કરે કે આમ નથી કરવાનું, એને થોડા આરામથી ને સમજાવો કે જો ભાઈ તે આમ કર્યું કાંઈ વાંધો ના, આવતી ફેરે આમ કરજે, કારણ કે આ સહી રીત છે, આ સહી મસલો છે, આ કરવાનો તરીકો છે. પણ હું સામાવાળાને તોડી નાખું દીનના મામલામાં અને પછી દીનથીને ભાગી જાય. આજે હું તમને ઈલાજ આપું છું, હું નહીં, જેથી કરીને તમને ખબર પડે. હું હંમેશા મારી મજલિસોની અંદર કહું છું, માશાઅલ્લાહ પ્રમુખ સાહેબ હજી નાસ્તો તૈયાર કરે છે, કે દુનિયાના કાગડા બધે કાળા, સાંભળ્યું છે ને તમે મારાથીને, દુનિયાના કાગડા બધે કાળા. હું જ્યાં પણ જાઉં, આપણે જ્યાં પણ જઈએ, આપણી કોમ જ્યાં પણ છે ને, બધી ઠેકાણે આ બીમારી તમને મળશે જ. કે દીનના મામલામાં બધાને બોલવું હોય એક, અને બોલે તો એટલું અઘરું કરી નાખે કે સામાવાળાની હિંમત તૂટી જાય. તો આજે તમને હું સબક દેવા ચાહું છું, હું નહીં, નબીએ કરીમની વાત બયાન કરવી છે કે મારા વડીલો, મારા બચ્ચાઓ, આવતી નસલ, આપણી કોમ અને આ ઇન્શાલ્લાહ લાઈફ જઈ રહ્યું છે, રિકોર્ડ થઈ રહ્યું છે. આ નબીના કોલને યાદ રાખશો ઇન્શાલ્લાહ. કેટલી આસાની છે આપણા દીનની અંદર, કેટલી આપણે ના કે સહેલાઈની સાથે આપણા માટે દીન પેશ કરવામાં આવ્યું છે. નબીએ કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ને કથન છે, આપણી બધી કિતાબોની અંદર છે, હવાલા જેને ખપતા હોય, કાફીની અંદર છે, આપણા બિહારુલ અનવારની અંદર છે, હત્તા એ આપણા ભાઈઓ જે છે ને અહેલે સુન્ના વલ જમા, એ લોકોની કિતાબની અંદર પણ આ રિવાયત છે. અલગ અલગ રીતે નબીએ કરીમે કહ્યું છે, રોફ્યા, આ ધ્યાનપૂર્વક સાંભળજો, ને હું તમને એ પણ કહી દઉં, તમને કંઈ યાદ નહીં રહે, પણ જ્યારે મોકો આવે ને તો યાદ આવી જશે કે આ નથી કરવાનું મને, આમ નથી શીખાયેલું મને. નબીએ કરીમે કહ્યું, રોફિઆ અન ઉમ્મતી તિસાત અશિયા, મારી ઉમ્મતમાં, મારી ઉમ્મત ઉપરથીને 9 વસ્તુને ઉપાડી લેવામાં આવી છે. એની રિસ્પોન્સિબિલિટી, એની જવાબદારી 9 વસ્તુના મામલામાં મારી ઉમ્મતમાંથીને ઉઠાવી લેવામાં આવેલી છે, એમાં કાંઈ વાંધો નથી, કોઈ ચિંતા કરવાની નથી, કોઈ વ્યાધિ કરવાની નથી. પહેલો અલ ખતા, કોઈની પણ ભૂલ થઈ જાય તે દરગુજર કરવાની છે. થઈ ગઈ ભૂલ ભાઈ, કોઈ પણ મામલો મારી ઉંમત ઉપરથી ખતા માટે આપણી ભાષા

જવા દો, નો પ્રોબ્લેમ. બીજું અનિશ્યાન, ભૂલી ગયો માણસ, ભૂલાઈ ગયો કે આમ કરવાનું હતું. આપણે નથી મસાયેલ ખબર, ઇફતારનો ટાઈમ નથી થયો, કોઈને એમ થાય કે વાહ ભાઈ, એને બસ કાનમાં અઝાનની અવાજ આવતી હોય બધી ઠેકાણીની. એવા માણસને મક્કા મદીનાની અઝાન સંભળાતી હોય એટલે એ શું કરે, ઇફતાર કરી લે. સવાલ એનું રુજૂ બાતિલ થઈ જાય. શું કહ્યો તમે? ભૂલથી છે ને, કંઈ વાંધો નથી. આટલી આસાન છે આપણી શરિયત. તો બીજું અનિશ્યાન, ત્રીજું માં ઉકરેહા આલેહ, નબીએ કહ્યું જે વસ્તુ કોઈ માણસથીને જબરદસ્તી કરાવવામાં આવી હોય એ કરી નાખે. દાખલા ઘણા છે, પણ નાસ્તો મસાલા તૈયાર થવામાં છે. જબરદસ્તીને કોઈ વસ્તુ કરવી પડે બંદાને, કારણ કે કરાવવામાં માં ઉકરેહા આલેહ કહ્યું, એમાં પણ કાંઈ વાંધો નથી. ચોથું મતુર એલેહ, બંદો મજબૂર હોય કે એને આમ કરે, એટલે સહી રીતે ના કરી મજબૂર હોય. શરિયતે કહ્યું છે આમ કરવાનું છે, પણ સંજોગ એવો છે, મોકો એવો છે, એના પાસે બીજો કોઈ રસ્તો નથી, એને શરિયતના વિરુદ્ધ જ કરવું પડશે. એતરાર આપણી ભાષામાં મજબૂરી. નબીએ કહ્યું એમાં પણ વાંધો નથી. ત્યાર પછી કહ્યું માલાયુતી કુન આલેહ રૂફિઆન ઉમ્મતી, જે મારી ઉમ્મત સહન ના કરી શકે ને, ખમી ન શકે ને. તમારો ઇંગ્લિશનો લફ્ઝ હશે કદાચ અફોર્ડ ના કરી શકે, પણ અફોર્ડ ઓલા પૈસામાં વપરાય. સિપોક્તો ને કેમ બોલું ઇંગ્લિશમાં? હે બેળ, હે હું એને અફોર્ડ, અફોર્ડ ઓલો પૈસાનું નહીં, તામુલ ના એને ના ઉપાડી શકે. માલાયુતી કહું ના, આપણે તમે અહીંયા જો 23મી માય રમઝાન મુબારકની રાત આવે એટલે ઓલો આર્યો અમારો દોસ્ત છે, કોણ છે આમાં, અબ્બાસ, હવે ફેમિલી નેમ શું હતું તારું, ભૂલી ગયો, ઇસ્માઇલ ફેરમિસિસ. એ અહીંયા આવીને માઇક ઉપર એલાન કરે, આપણે બધાએ 100 રકાત નમાઝ કઝા પડશો, એ ઓલા વાંદરાની માફક ભાગા ભાગી બાપા મારી. અરે ભાઈ, આ 80-80 વર્ષના બુઢાઓ છે, એના સામે તું 100 રકાત એને આમ ઉઠબેસ કરાવ, એ ખમી શકે? એ 23મી રાત ના આવે પછી ઈદ સુધી પાછો ના દેખાય? એના હાડકે હાડકા બધાય દુખતા હોય. દીન માલાયુથી કુના, લોકોથી એવા કામ ન કરાવો જે લોકો ન ખમી શકે, આ દીન છે. છઠ્ઠું માલાય આલમૂન, મારી ઉંમતને જે ખબર ના હોય, એને ખબર જ નથી કે આમ નથી કરવાનું યા આમ કરવાનું, એને નથી ખબર, એને બિચારાને યા બિચારીને. માલાય આલમૂન નથી, એને કોઈ સમજાવ્યું જ નથી. ઠીક છે, એને તમે વજુ કરવાનું કહો તો થઈ ગયો તેમ, પણ હદીસ તો પૂરી કરું ને માસુમભાઈ, મુસાભાઈ, ઓકે, સલવાલા મોહમ્મદ વાળે મોહમ્મદ. માલા યાલમૂન છ. ત્યાર પછી કહ્યું વલ હસદ, ઓ હસદ એ માફ છે. હું શેખ તમે શું બયાન કરો, આ ક્યુ હસદની વાત થાય છે? એક હસદ હોય છે સામાવાળા પાસેથી બધું મને મળી જાય, એક હસદ હોય છે, હું ગુજરાતીના શબ્દો વાપરું છું, કે એની કોકની વસ્તુ ઉપર નજર હોય કે એના પાસે આ છે, હા એના પાસે આ છે, ઓ એના પાસે આ છે, ઓ એ આ કરી શકે, ઓ એને બહુ સારી જોબ મળી ગઈ, ઓ એને બહુ સારી વહુ મળી ગઈ, ઓ એને બહુ સારો જમાઈ મળી ગયો, ઓ એને આ બહુ, કોઈ વિચાર આવે ને? નબીએ કરીમે કહ્યું આ એ માફ છે, ઇન્સાન છે, એના પાસે ન હોય ને બીજા પાસે હોય તેને મન થાય કે એના પાસે હોય, માફ છે. વતીરા આઠમી વસ્તુ, અલગ અલગ જાતના વિચારો આવે. ક્યાં વિચારો? કે આમ ના હોવું જોઈએ શરિયતની અંદર, શરિયતની અંદર એમ હોય, પણ એને ડાઉટફુલ, એ બોલે ના, એ બયાન ના કરે,
Panenem tatuik akim amce.

આ કેમ સવારના પોરમાં ખુદા નમાઝ પઢાવે છે? એ પહેરે જ જાતો હોય, સુબોની નમાઝ પડે એની જાય ના, પણ દરરોજ વિચાર આવે કેમ આમ કર્યું છે ખુદાએ સવારના પોરમાં મીઠી નીંદર. ખુદાનું જાય શું? દસક વાગે નમાઝે સુબો પડે તો એનું જાય કાંઈ? કાંઈ ફરક પડે એની ખુદાઈમાં? મારી ભાષામાં આવા વાંકા ચૂકા ખુદા ઉપર આંગળી ચિંધાડવાની વાત નબીએ કરી. મેં કહ્યું એ માફ છે, ઇન્સાન છે, નબળો છે. ને નવમું વલ વસવસા, જાત જાતના શક.

ખુદા ઉપર આંગળી ચિંધાડવાની વાત નબીએ કરી. મેં કહ્યું એ માફ છે, ઇન્સાન છે, નબળો છે. ને નવમું વલ વસવસા, જાત જાતના શક, જાત જાતના વસવસા. આમ હશે, આમ નહીં હશે, આમ કરું, આમ ના કરું, વજુ કરી લીધું છે કે નથી કર્યું, છાંટા ઉડ્યા કે ના, આ નજીસ થઈ ગયું કે નથી થયું. અલગ અલગ પ્રકારની બીમારી ઘણું બોલી શકીએ, પણ હવે મહેબૂબભાઈનો હુકમ છે કે ઉતરવાનું છે. સંદેશો આટલો જ છે. આ બહુ સહેલું દિન છે, દરગુજર કરવાવાળું દિન છે. તમે પોતે એ દિનને એ પ્રમાણે અપનાવો કે ખુદા બધું એ પસાર કરી દેશે. તમે પોતે પણ એમ કરો ને બીજાને પણ એમ કરાવો. બીજાના ઉપર લટકતી તલવાર ન લટકાવો કે આમ કરો ને આમ જ કરો ને આમ જ કરો. સુબોની નમાઝમાં મગરી બિશાની કોઈ જો તાકીબાત પડી લીધી તો કાફર થઈ જાય. ને મગરીબમાં યા ઝોરમાં કોઈ હમણાં સુબોની નમાઝની દુઆ પડાવી લે તો એનું તો પતી ગયું. કે તને કોઈ શીખાડતું નથી કે આ સુબોની છે, તને કોઈ સમજાવ્યું નથી કે આ મગરીબની દુઆ છે. અરે ખુદાના બંદા, આ દુઆ પડવાનું મૂકી દેશે. એને આહિસ્તા આહિસ્તા પછી સમજાવજે કે આવતી ફેરે આ દુઆ છે ને ઇમામે આપણને આમ શીખાયેલું છે, પણ પડવામાં વાંધો નથી. કે છે વાંધો? હા બિલકુલ નથી ના. તો પછી કેમ એનું આપણે બધું ઊંધું જ કરીએ છીએ? શા માટે આટલા કડક છીએ આપણે નાની નાની વસ્તુની અંદર? હાલાકી આ દીન સહેલું દીન, સમહા શરિયતુન સમહા. અથવા ખુદાની બારગામાં તમારો આભાર મહેબૂબભાઈ અને તમે સુબોના જે પણ અહીંયા હોય, પ્રમુખ સાહેબ પણ માશાલ્લા હાજર છે, કે તમે આ મોકો આપ્યો. ઇન્શાલ્લાહ તાલા દુઆ કરીએ કે આ વાતો આપણા દિલો દિમાગની અંદર ઉતરીએ ને કાલથી નહીં હમણાંથી ને કોઈ અનોખું ઇસ્લામ અપનાવીએ. ઓલું નહીં બાપ દાદાનું કે આમ છે એટલે આમ છે, નહીં. દીન આમ છે એટલે આમ નથી. દીનમાં ઘણી ઘણી ઘણી આરામની જગા છે. આ તો અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન, રબ્બના તકબ્બલ મિન્ના વંત સમીઉલ અલીમ. અંતમાં આપણે ફરીવાર આપણા તમામ રહમોને યાદ કરીએ. રહેમલ્લાહુ મન કરા સૂરત અલ મુબારકત અલ ફાતિહા તસબિકુહા સલાતુ અલા મુહમ્મદ વઆલા મુહમ્મદ.

أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين. اللهم صل على مرودیلو بھائیو، السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. حضرت انسان جو ہے جارے پوتانا کریشن نے جو سے پوتانا خلقیت نے جو سے تو بے شک انہیں سمجھ میں آؤ سے کہ اٹ از دا بیسٹ آف کریشنس نے خدا پن آ انسان نے خلق پچھی خلق کروا پچھی کہ تبارک اللہ احسن الخالقین، ہی پریزز ہمسیلف. خالی شریر نہیں پن شریر نی ساتھ جو روح چھے انی ساتھ خدا پوتانو فخر کرے سو. ہوں چھلا 20 ورس تھی آ ڈینٹسٹری نو کام کری رہیو چھوں، انے مائی پاسے بدھا جے پیشنٹس آوے چھے بہو اوچا چھے جے پوتانا ویل تھی آوے چھے، ખુશીની સાથે આવે છે. અને ખુરશી ઉપર બેઠા હોય તો ઘણા પોતાના દિલમાં છુપાવે છે પણ ઘણા બોલી નાખે છે કે વી હેટ ડેન્ટિસ્ટ. પણ મજબૂરન અમે આવું પડ્યું છે અહીંયા તો કોઈને ગમતું નથી ડેન્ટલ ચેર ઉપર બેસવાનું. કાં તો મજબૂરન બેસે ને એનું કારણ છે. એક ચીજ જે છે જે ડેન્ટિસ્ટ્રીને બહુ જ સ્ટ્રેસફુલ બનાવે છે, સ્ટ્રેસફુલ કરે છે, બેઉ પેશન્ટ વાસ્તે અને ડેન્ટિસ્ટ વાસ્તે, તે દુખાવ છે, પેઇન. દુખાવ દાંતનું એવું હોય છે કે ઘણા માણસો તમે આવીને કહેશે કે આ દુખાવો ખુદા મારા દુશ્મનને પણ ના આપે, આખી રાત જગાયેલો હશે ને. થ્રોબિંગ પેઇન, હાઈ પ્રેશર પેઇન. બીજી બાજુ આવીને અમે કહીએ કે મારા પાસે 3 બચ્ચા છે, 4 બચ્ચા છે પણ જણવાનું આસાન હતું, પણ આ દાંતનું દુખાવો સહન નથી થતું, એટલું બધું દુખાવો. અને એ કારણે ડેન્ટિસ્ટ વાસ્તે પણ બહુ સ્ટ્રેસફુલ થાય. તમારા ખુરશી ઉપર કોઈ પેશન્ટ બેઠો હોય જેને કોઈ પણ ટાઈમે દુખાવો થઈ શકે તો એ ડેન્ટિસ્ટ ઉપર પણ પ્રેશર વધારે હોય છે. પણ આ દુખાવો જેનાથી માણસો ભાગે છે એ ખુદાનું મોટામાં મોટું નેમત છે. ઇટ્સ અ બિગ બ્લેસિંગ ઓફ અલ્લાહ. આ જે દુખાવો ના હોત તો મને મારું ક્લિનિક બંધ કરવું ફેંકું હોત, ને હોસ્પિટલો પણ ઘણા જે છે એ બંધ હોત, કોઈ હોસ્પિટલ ના ગયું હોત જો દુખાવો ના હોત. તો એક રિસ્કનું બહાનું બને છે દુખાવાના કારણે. ડૉક્ટર્સ જે છે તે લોકોનું પોતાનું રિસ્ક થોડું ઘણું ખુદા લખાને રિસ્ક પહોંચાડે છે દુખાવાના કારણે, અધરવાઇઝ કોઈ હોસ્પિટલમાં મજબૂરન ના ગયો હોત. તો એ એક નહેમત. બીજું નહેમત જે છે આ દુખાવાનું, એ ખુદાએ આ દુખાવો રાખ્યો છે જેથી ઇન્સાનને ખબર પડે કે એના શરીરમાં કંઈ તકલીફ છે. દુખાવો જો ના હોત તો ઇન્સાનને ખબર ના પડ્યું હોત કે આ જે શરીર બચપનથી જેની સાથ આપે છે મરવા તક, મરતા દમ તક, એ ધ્યાન ના રાખી શકો જો દુખાવો ના હોતો. તો આ બીજી નિયમત. તેમજ ઘણા બીજા ફાયદાઓ હશે. પણ આ દુખાવો છે શું? વોટ ઇઝ પેઇન? તો ડિક્શનરીમાં તમે જોશો સિમ્પલ ડેફિનેશન છે, ઇટ ઇઝ અ હાઈલી અનપ્લેઝન્ટ ફિઝિકલ સેન્સેશન કોઝ બાય ઇલનેસ ઓર ઇન્જરી. સિમ્પલ ડેફિનેશન. પણ મેડિકલ વર્લ્ડમાં થોડુંક ડેફિનેશન કોમ્પ્લેક્સ છે. એક જૂનું ડેફિનેશન હતું ને હવે નવું ડેફિનેશન છે. જૂના ડેફિનેશનમાં ઇટ ઇઝ એન અનપ્લેઝન્ટ સેન્સરી એન્ડ ઇમોશનલ એક્સપિરિયન્સ. ખાલી સેન્સરી નહીં પણ દુખાવના કારણે માણસની ઇમોશન પણ ઇફેક્ટ થાય છે, ગમગીન થઈ જાય છે માણસ. સો ઇટ ઇઝ એન અનપ્લેઝન્ટ સેન્સરી એન્ડ ઇમોશનલ એક્સપિરિયન્સ associated with actual or potential tissue damage. જ્યારે શરીરના કોઈ પણ ભાગમાં નુકસાની થઈ છે
સેલ હોય કે ટિશ્યુ હોય તો એ કારણે ઇન્સાનને દુઃખ થાય છે. અને ખાલી સેન્સરી નહીં, ખાલી ફિઝિકલ નહીં પણ ઇમોશનલ ડેમેજ પણ. બાકી રિવાઇઝ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કે ઇટ ઇઝ એન અનપ્લેઝન્ટ સેન્સરી એન્ડ ઇમોશનલ એક્સપિરિયન્સ એસોસિએટેડ વિથ ઓર રિઝેમ્બલિંગ ધી દેટ એસોસિએટેડ વિથ એક્ચ્યુઅલ ઓર પોટેન્શિયલ ટિશ્યુ ડેમેજ. હવે રિસર્ચ પછી રિસર્ચર્સ કહે છે કે ઇટ્સ નોટ ઓનલી સ્ટિમ્યુલસ, ફિઝિકલ સ્ટિમ્યુલસ ધેટ કોઝિસ પેઇન. કોઈ વખતે દુખાવાનું નેચર એવું હોય છે કે કાંઈ સ્ટિમ્યુલસ નથી હોતું, કાંઈ કારણ નથી હોતું, પણ તે હોવા છતાં ઇન્સાનને દુખાવો થાય છે. ઘણા પેશન્ટ્સ છે જે લોકોના હાથ પગ કપાઈ ગયા છે એક્સિડન્ટના કારણે કે કાંઈ પણ બીજું કારણે, ડાયાબિટીસના કારણે. પણ એ લોકો તમે કહેશે કે મારું પગ કપાઈ ગયું છે પણ પગમાં હજી દુખાવો છે, મને પગ નથી. દે ડોન્ટ હેવ અ ફૂટ બટ દે સ્ટીલ પેઇન ઓન ધ ફૂટ. દિસ ઇઝ ધ વર્સ્ટ કાઇન્ડ ઓફ પેઇન. કારણ કે પગ હોય તમારી પાસે, કાં તો પગમાં તમે ચર આવતું હોય તો તમે ચર કરશો પગમાં, પણ તમારું પગ જ ના હોય પણ પગમાં ચર થતું હોય તમે શું કરો? ઇટ ઇઝ

Giuseppe appena eclesù, I germanas ne ocinta nulage. Chalto hoi, ne poge nukai patro per lage. Ocinta nu ne dukha othe. It is called nociceptive pain. So, e sensory, the nerves che, e stimulate thai, it goes up to the brain and he feels pain. Ek. Biju che, inflammatory pain. Ke manas ne andar thi bimari hoi. Ane sharir, ma ji inflammation hoi, e karane, it stimulates a system, jena thi manas ne dukha othe. So, there is no outside cause. બાકી અંદર બીમારીના કારણે ઇન્ફ્લેમેશનના કારણે માણસને દુખાવો થાય ને ત્રીજું આજ છે પેથોલોજીકલ પેઇન જેમાં માણસના નર્વ એન્ડિંગ્સ ડેમેજ થઈ ગયા હોય સો દેર ઇઝ નો આઉટસાઇડ કોઝ બાકી હી જસ્ટ સેન્સિસ કે દેર ઇઝ પેઇન બ્રેઇનમાં હી હેઝ અ સેન્સ કે દેર ઇઝ પેઇન એનીવેઝ આ બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ ખાલી મેન્શન કરું છું માણસને જ્યારે લાગે છે any form of pain, દાંતમાં દુખાવો હોય કે પગમાં લાગ હોય દે આર ફાઇવ પ્રોસેસીસ પહેલું છે પેઇન રિસેપ્શન તો ખુદાએ અમે નર્વ એન્ડિંગ્સ આપ્યું છે જે બહુ જ સેન્સિટિવ છે ઇટ્સ લાઇક ઇલેક્ટ્રિક વાયર્સ વિચ આર ઓપન તો એને જ્યારે સ્ટિમ્યુલેટ કરવામાં આવે છે ઇટ્સ પેઇન રિસેપ્શન પછી ઈ સેન્સેશનને ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન ટુ એન ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ ફિઝિકલ પેઇન is converted into electrical and ee sharir ma pachi transport thai chhe so it goes to the spinal cord pehla and the spinal cord ma process thai so that is stage 2 pachi triju spinal cord je chhe ee brain ma a sensation moklave that is stage 3 pachi brain ma ene process karvama aave chhe ee electrical impulse ne pachi brain ma process karvama aave chhe ke aa shu chhe shu to dukhao je me thai chhe ee pag ma ane haath ma nathi thato dukhao je khas chhe ee બ્રેઇનમાં છે અને પછી બ્રેઇન એક સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરે છે જેનાથી દુખાવો ઇન્સાન ઓછું કરી શકે સો ફોર એક્ઝામ્પલ જો માણસ હાથ ચૂલા ઉપર રાખ્યો હોય તો બ્રેઇન એને કહેશે કે હાથ તારું ખસારી વિથ દેટ ધ પેઇન વિલ રિડ્યુસ બાકી આ બધું સ્પ્લિટ સેકન્ડમાં થાય છે 5 પ્રોસેસીસ છે બાકી ઇટ હેપન્સ ઇન એન ઇન્સ્ટન્ટ બ્લિંક ઓફ એન આઈ કદાચ એના કરતાં ઓછું બહુ જ ક્લાસિક એક ખુદાય સિસ્ટમ બનાવ્યું છે તો આ 5 પ્રોસેસીસ જે છે એમાં કોઈ પણ પ્રોસેસમાં જો કાંઈ ખામી હોય કે કાંઈ એવું ડિઝીઝ થાય જેનાથી આ 5 પ્રોસેસીસમાં કંઈ ડિફિશન્સી હોય તો માણસને દુખાવો થશે નહીં યા દુખાવો નહીં થાય યા એક્સેસિવ દુખાવો થશે બોથ આ બેડ માણસે જો દુખાવો ના થતું હોય તો ડાયાબિટીસમાં નર્વ એન્ડિંગ જે છે એ ડેમેજ થઈ જાય સો તે નોટ ફીલ પેઇન એકાને લાગી જાય તે ડોન્ટ ઇવન સેન્સ ઇટ અને એ કારણે પછી જખમ મોટું ને મોટું થતું જાય ઇવેન્ચ્યુઅલી યુ હેવ ટુ કટ ઇટ તો માણસને દુખાવો ના થતું હોય લેપ્રસી ઇઝ અનધર એક્ઝામ્પલ માણસને દુખાવો ના થાય એ નુકસાની પહોંચાડે છે અને એક્સેસિવ દુખાવો થાય તો એ નુકસાની છે તો આ દુખાવાની સાથે ખુદાએ અમે આઈસાઇટ આપ્યું છે કે એવું જરૂર નથી કે માણસને લાગે ત્યારે એ જાગે એની સાથે ખુદા એને આઈસાઇટ આપ્યું છે કે કોઈક તે ડેન્જરને જોઈ એ પોતે ચેતીને રહે એ સમજી જાય કે ધીસ ઇઝ નોટ સેફ ફ્રોમ મી એને હિયરિંગ આપ્યું છે ઓલ્ધો અમારા હ્યુમન્સમાં એટલું પાવરફુલ નથી પણ તો પણ ઘણી વખત રસ્તામાં ચાલતા હોય પાછળથી જો ગાડી આવતી હોય માણસ સાંભળીને કહી શકે કે ખતરો છે પાછળથી સો હિયરિંગ સ્મેલ પણ જે છે ઇન્સાનમાં બહુ પાવરફુલ નથી કૂતરાની જેમ પણ કોઈક તે સૂંઘીને કહી શકે કે કાંઈ કિચનમાં બરે છે બરવાનો વાસ આવે છે એ પોતાને ચેતીને રહી શકે ટેસ્ટ કોઈ વખતે માણસ ખાલી ટેસ્ટથી કહી શકે કે આ ખાવાનું બગડી ગયું છે કે આમાં નુકસાની થશે કે આમાં નિમક સખત વધારે છે એ ખવાશે નહીં બીકોઝ ઓફ ટેસ્ટ પણ આ બધા ચીજ સાથે ખુદાએ મેમરી આપ્યું છે મેમરી જો ના હોત તો ઇન્સાન હંમેશા ભૂલ કરતો રહેતો હોત માણસ એક વખત સેન્સ કરી લે ઇટ્સ ડિસ્ટોર્ડ ઇન ધ મેમરી પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે એવું સેન્સેશન આવે હી કેન રિમેમ્બર કે ધીસ ઇઝ અ પ્રોબ્લેમ એ કારણે બચ્ચા જે છે બહુ જ વલ્નરેબલ છે બચ્ચા કોઈ દિવસ અમે જોશું હંમેશા કને અમે બહુ જ પ્રોટેક્ટ કરશું અમે કહીશું કે આ છોકરાને મેમરી નથી કાં તો શોર્ટ ટર્મ મેમરી છે શીખશે નહીં એક બે વખત કરશે પછી શીખશે અને વડીલો જે લોકોને અલ્ઝાઇમર છે એ લોકોને પણ બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે દે હેવ વેરી શોર્ટ ટર્મ મેમરી એ કારણે પોતાની નુકસાની પહોંચી શક્યું

તો સમરાઇઝ કરવા વાસ્તે દુખાવ જે છે એ ખુદાની નિયામત છે અને ખુદાએ મકસૂદથી રાખ્યા છે જેથી ઇન્સાન પોતાના શરીરને ધ્યાન રાખી શકે. અને ખુદાએ જે દુનિયા ક્રિએટ કર્યું છે ઇમ્તિહાન વાસ્તે છે. ઇમ્તિહાન જ્યાં પણ હશે ત્યાં અનસર્ટન્ટીઝ હશે. અનસર્ટન્ટીઝ હશે તો ડેન્જર્સ હશે. ઇન્સાનને પોતાને પ્રોટેક્ટ કરવાની જરૂર છે અને એની વાસ્તે એને આ શક્તિ આપી છે પેઇનની. પણ ઇન્સાન ખાલી શરીર નથી, શરીર સાથે સોલ પણ છે, રૂહ પણ છે. તો શરીરનું જેમ પ્રોસેસ છે પેઇનનું જ્યાંથી પોતાને બચાવી શકીએ, તેમ રૂહ જે છે ખુદાએ એમાં પણ એક સિસ્ટમ રાખ્યું છે કે ઇન્સાન પોતાને રૂહને બચાવી શકે. ખુદા કુરાનમાં ફરમાવે છે, ઔઝ બિલ્લાહિ શૈતાનુ રજીમ, વનફસિં વમા સવ્વાહા ફઅલહમહા ફુજૂરહા વતક્વાહા. ખુદાએ નફ્સ બનાવ્યું છે, રૂહ બનાવ્યા છે, પણ એની સાથે એક કેપેસિટી આપ્યું છે કે ઇન્સાન ચેતી ન રહે જેથી એના રૂહને નુકસાન ના પહોંચે. પણ આ વધારે મુશ્કેલ છે. ફિઝિકલ બોડી માણસ સેન્સ કરી શકે, પણ રૂહ જે છે ઘણા છે જે રૂહમાં માનતા જ નથી અને કાંઈ ખબર પણ નથી કે આમાં રૂહ છે. દે ટેક ધેમ સેલ્વ્સ ટુ બી ધ ફિઝિકલ બોડી, નોટ ધ સોલ. તો આ બધું એક્સપ્લેન કરવાનું કારણ શું? થોડા દિવસ પહેલાં આ તો જવા દે આમૂલી ખુદા એમના ઇલ્મમાં વધારો કરે ઇન્શાઅલ્લાહ. એક ટાવરિંગ સ્કોલર છે હુમમાં, ખુદા એ લોકોને લાંબી જિંદગી આપે ઇન્શાઅલ્લાહ. એ લોકોનો છાયો હંમેશા અમારા ઉપર રાખે. આ તો જવા દે આમૂલી એક નાનું ક્લિપ છે જે ફાઇન રીતે લખા ટ્રાન્સલેટ કર્યા છે, 3 મિનિટ ક્લિપ. ક્લિપનું નામ છે Negligence is a sickness. 3 મિનિટ નું ક્લિપ છે. ખરે ટ્રાન્સલેશન માં થોડુંક પ્રોબ્લેમ છે. શુડ નોટ બી નેગ્લિજન્સ, ઇટ્સ હીડલેસનેસ. એરબિક માં શબ્દ છે ગફલા ઇઝ હીડલેસનેસ, દેટ ઇઝ અ સિકનેસ. એમાં અતુલ જવાદ આમૂલી કહે છે કે ખુદાએ અમે કેપેસિટી આપ્યું છે કે અમે અમારા રૂહને ધ્યાન રાખી શકીએ, પણ ઈ સિસ્ટમ જેનાથી રૂહ પ્રિઝર્વ થાય, રૂહનું હિફાઝત થાય, જો ઈ સિસ્ટમ બગડી જાય તો પછી ઇન્સાન હીડલેસ થઈ જાય છે, ગફલામાં ચાલ્યો જાય છે. સો હી એક્સપ્લેન્સ ઇટ વિથ ધ સેમ એક્ઝામ્પલ જેવું તમે કીધું. પેઇનનું જે આખું સિસ્ટમ છે, 5 જે સ્ટેજીસ છે, એમાં કોઈ પણ સ્ટેજમાં જો કંઈ કસરત હોય, કંઈ ડિફિશિયન્સી હોય, અ પર્સન વિલ નોટ ફીલ પેઇન એન્ડ હી વોન્ટ બી એબલ ટુ પ્રોટેક્ટ હિમસેલ્ફ. તો એમ જ અથવા જવા દે આમૂલી કહે છે કે રૂહ વાસ્તે પણ એક પ્રોટેક્શન સિસ્ટમ છે, પણ જો ઈ સિસ્ટમ બગડી જાય તો ઇન્સાન ગફલતમાં ચાલ્યો જાય છે. એ બીજું એક્ઝામ્પલ આપે છે કે માણસને ખાવાનું જો પ્રિઝર્વ કરવું હોય, ખાવાનું પ્રિઝર્વ કરવું હોય તમે તમે યા ફ્રીજમાં રાખશો યા તમે નિમકમાં રાખશો, પુટ ઇટ ઇન સોલ્ટ. પણ જો ફ્રીજ બગડી ગયું હોય તો જે ચીજને તમે વાપરવાના હતા ખાવાનું ને બચાવવાનું પ્રિઝર્વ કરવા વાસ્તે, એ જ ચીજ બગડી ગયું છે. યા જે નિમક અમે વાપરવાના હતા ખાવાનું પ્રિઝર્વ કરવા વાસ્તે, પ્રોટેક્ટ કરવા વાસ્તે, તે નિમક બગડેલું હોય તો એ ખાવાનું ને શું થશે? તો એ તો જાદી આમૂલી કહે છે કે ઘણા માણસો છે જે લોકોમાં આ કેપેસિટી છે કે લોકો સમજી શકે કે મને મારા રૂહને એક બીમારી છે, ધેર ઇઝ અ સિકનેસ ઇન માય સોલ, અને એ પોતાનું રૂહને ઇલાજ કરશે પોતે યા એ કોઈ ગોતશે ડૉક્ટરને જે એનો ઇલાજ કરી શકે. પણ બીજા છે મારા જેવા જે લોકોનું રૂહ બચાવવાનું કેપેસિટી નથી અને પછી અમે ગફલતમાં ચાલી જઈએ છીએ, વી બીકમ નેગ્લિજન્ટ. અમે ખબર પડતું નથી કે અમારા દિલમાં બીમારી છે, અને જો ખબર નહીં પડે તો કોઈ દિવસ એનો ઇલાજ નહીં કરશું. શરીરમાં દુખાવો થશે પણ રૂહની બીમારીમાં ઘણી વખત દુખાવો નથી હોતું. ધેર ઇઝ અ સિસ્ટમ વિચ વી નીડ ટુ એક્ટિવેટ. તો ત્યારે પછી એ કોટ કરે છે અમારા પહેલા ઇમામ અલી ઇબ્ને અબી તાલિબ અલયહી સલામ, એ કહે છે ઇમામ અલી અલયહી સલામ, જ્યારે રસૂલ ખુદા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ, એ જ્યારે પેગંબરને ડિસ્ક્રાઇબ કરતા હતા તો એના શબ્દ છે નહજુલ બલાગમાં કહે છે.

He used to be a roaming doctor. Peghambar je hata ek roaming doctor hata. Physical doctor nahi, pan spiritual doctor. Hoy tam vichar karo je lok umrah gaya chhe humna ane jase humna ghana mans umrah jai chhe. Madina na jare bazaro ma ki streets ma tame chalta ho. Manas ne vicharvani jarur chhe ki Madina no gham kevu hatu e vakat ma. Ocha manso 2 lakh ke 3 lakh manso. Ne elakani darmiyan ek roaming doctor. માણસ ફરતો હતો લખાની આસપાસ અને એક કોઈ એક માણસને મળીને કહી શકે કે તારા દિલમાં આ પ્રોબ્લેમ છે તો આ કર તો સુધરશે. એમ કરતા કરતા કોઈ બીજા પાસે જાય, થોડીક વાર વાતો કરીને કહી શકે માણસને કે તને દિલમાં આ તકલીફ છે, ફિઝિકલ નહીં, તને હસદનું તકલીફ છે, તને ગુસ્સાનું તકલીફ છે, તો આ કરીશ તારો ગુસ્સો મટી જશે, યુલ બીકમ અ બેટર પર્સન. 10 વર્ષમાં આ એક ઉમ્મા ઊભું થયું જેમાં માણસોને સ્પિરિચ્યુઅલ ઇલનેસીસ ઓછા થઈ ગયા હતા, હતા બીજા મુનાફિકો હતા. અને એ પછી અમે 50 વર્ષ પછી એ બીમારીને જોયા કરબલાના મેદાન પર. પછી ધેર વોઝ અ મેન અમંગ્સ ધેમ હુ વોઝ અ રોમિંગ ડોક્ટર. ઇમામ અલી કહે છે, હી યુઝ ટુ ટ્રેક વિથ હિઝ મેડિસિન ધ પ્લેસીસ ઓફ નેગ્લિજન્સ એન્ડ કન્ફ્યુઝન. ખાલી ગફલા નહીં પણ કન્ફ્યુઝન. જ્યારે માણસો કન્ફ્યુઝ હતા એ લોકોને દરમિયાન એક માણસ હતો જે આવીને કન્ફ્યુઝન દૂર કરતો. જે કહે છે કુરાન જે છે એક શિફા છે, તેમજ જે લોકો પ્રોફેટ્સ આવે છે એ લોકો પણ શિફા છે ઇન્સાન માં. એ લોકોના દરમિયાન જ્યારે રસૂલ હોય છે દે ઓલ્સો બીકમ અ સોર્સ ઓફ ક્યોર. ને રસૂલ પછી હવે તમે આ રસૂલે ખુદાનું જો આ કામ હોય કે એ માણસોને ઇલાજ આપતો હોય, એક ડૉક્ટર હોય, ગઈકાલે એક પેશન્ટ આવ્યો હતો, તમે એને ઇલાજ કહો કે આ છે તમારો ઇલાજ, પછી થોડીક વાર પછી તમે કહે કે મને નથી ખપતો ઇલાજ, મને આ પ્રોબ્લેમ નથી, પણ છે તને પ્રોબ્લેમ કે નથી મને આ પ્રોબ્લેમ, તો એ ડૉક્ટરને દુઃખ થાય. હું આને સમજાવ્યો છું, હું થોડા વર્ષ ભણ્યો છું, મારો એક્સપિરિયન્સ છે, હું તને કહું છું ના મને આ તકલીફ નથી. તમે રસૂલે ખુદાનું તમે દુઃખ અહેસાસ કરો. એ એક માણસને કહે કે તને આ તકલીફ છે ને માણસ કહે નથી, પેગંબરને બહુ જ દુઃખ થતું. કુરાનમાં કહે છે ફલઅલ્લાક બાખુ નફસક અલા અથારિહિમ ઇન લમ યુમિનુ બિહાદલ હદીથ અસફા. યુ આર લાયબલ ટુ ડિસ્ટ્રોય યોર લાઈફ. પેગંબરને એટલું દુઃખ થતું હતું, યુ આર લાયબલ ટુ ડિસ્ટ્રોય યોર લાઈફ આઉટ ઓફ ગ્રીફ ફોર ધેર સેક. પેગંબર જે છે બહુ જ દુઃખ થતું હતું એને દિલમાં, માણસોને સુધારે પણ માણસો સુધરે નહીં, આ દુઃખ હતું પેગંબરના દિલમાં. ઇફ દે શુડ નોટ બિલીવ ધીસ ડિસ્કોર્સ, પેગંબર એખાને કે એ લોકો માને નહીં. તો પેગંબર પછી અમારા ઇમામ, અમે આ જો સમજશું તો અમારા 12મા ઇમામ હુજ્જત ઇબ્ન હસન સલવાતુલ્લાહ અલયહ, એનું દુઃખ અમે સમજી શકશું. એ ગઈબતમાં છે, હી ઇઝ ઓલ્સો સ્પિરિચ્યુઅલ ડોક્ટર. એમનું કામ એ જ છે જે રસૂલે ખુદાનું હતું, પણ જ્યારે અમારામાં આ ગફલત જોઈ છે ત્યારે એના દિલમાં બહુ જ દુઃખ થાય છે. ને દુઃખ જે છે અમારા દિલમાં પણ થવું જોઈએ. અમે એક એવા વખતમાં રહીએ છીએ જ્યાં ગફલત સખત વધારે છે અને કન્ફ્યુઝન બહુ છે. અમે એક સ્પિરિચ્યુઅલ ડૉક્ટરની જરૂર છે, પણ એ ડૉક્ટર ગઈબતમાં છે. તો એ ગઈબતનું દુઃખ અમારા દિલમાં પણ થવું જોઈએ. તો આ જમાનામાં અમે જેમાં રહી છીએ, એક બાજુ જેનોસાઇડ થઈ રહ્યું છે, એક જાતના માણસો છે જે લોકો પોતાને રૂહને સમાઈ જાય નથી અને દે કન્સિડર અધર પીપલ ટુ બી એનિમલ્સ ઓર વર્સ ધેન ધેટ, અને જેનોસાઇડ કરે છે, માણસોને મારવાની કહી રહ્યા છે. 40,000 45,000 બાયો બચ્ચા માણસોને ઇનોસન્ટ ને મારી નાખે છે. હવે બીજી બાજુ જાય છે, લેબનોનમાં જાય છે. These are spiritually sick people. ગફલત માં છે, નેગ્લિજન્ટ. પછી એક બાજુ એક પ્રેસિડેન્ટ છે જેને ઇલેક્ટ કરવામાં આવ્યું છે, એના ઉપર 37 કેસીસ છે. તે છતાં એ લોકો એની વાસ્તે તારી મારે છે ને એને વોટ આપે છે કે હી ઇઝ લાયબલ ટુ બી ધ લીડર ઓફ અવર નેશન. આ માણસ પોતે ગફલતમાં છે ને માણસો જેને વોટ આપ્યા છે એ લોકો પણ ગફલતમાં છે. અને અનફોર્ચ્યુનેટલી મુસ્લિમ એસોસિએશન, બધા મુસલમાન નહીં પણ યુએસનું મુસ્લિમ એસોસિએશન એન્ડોર્સ્ડ હિમ કે ના હી ઇઝ લાયબલ ટુ, હી ઇઝ ફિટ ટુ બી અવર લીડર. એક બાજુ

નેતન્યાહુ આખું જેનોસાઇડ કરીને હી કમ્સ ટુ ધ યુનાઇટેડ નેશન્સ કે યુએસ કોંગ્રેસમાં એની પાસે તારી વગાડે છે. આ ઇન્સાનનું હીટલેસનેસ છે, ગફલા છે. પછી મુસ્લિમ ઉમ્માનું ગફલા છે. આટલું બધું થઈ રહ્યું છે, મુસલમાનોના હાથમાં શું નથી હજુ, તે છતાં ગફલતમાં છે. અને દે સીકિંગ પીસ એકોર્ડ્સ વિથ ધ જેનોસાઇડલ રેજીમ. આ મુસ્લિમ ઉમ્માનું ગફલા છે. ને પછી અમારું પોતાનું ગફલત છે. અમે પોતે જે છે, ખાલી બીજા નહીં, અમે પોતે પણ આ જ બીમારીમાં સામેલ છે. એક બાજુ દુનિયા છે જે બહુ જ એટ્રેક્ટિવ લાગે છે, એક બે દિવસ જાગશું પછી દુનિયામાં પાછું દુનિયાના નશામાં ઘરી જશું. એક બાજુ અમારા ડિઝાયર્સ છે, ખાઈશો છે, એક બે દિવસ જાગશો ખાઈશોના કારણે પાછું સૂઈ જશો. એક બાજુ શૈતાન છે જેનું કામ કરી રહ્યું છે. તો છેલ્લું રૂમી, જલાલુદ્દીન રૂમી બહુ જ ફાઇન રીતે એક્સપ્લેઇન કરે છે આ નેગ્લિજન્સ. એ કહે છે, માણસ ફાઇન રીતે રાતના સૂતો હોય અને એને સપનામાં બહુ જ ફાઇન ખાવાનું દેખાય અને એ ખાવાનું ખાય અને હી કેન ફીલ ધ ટેસ્ટ ઓફ ધેટ ફૂડ. એટલું ફાઇન ટેસ્ટ ખાવાનું સપનામાં. પણ જ્યારે નિંદરમાંથી ઉઠે ત્યારે હજી ભૂખ્યો હોય, દેટ ઇઝ નેગ્લિજન્સ. અમે જે દુનિયામાં જે રહી છે બધું દેખાય છે. વી કેન સી, વી આર ડુઈંગ થિંગ્સ, વી કેન સેન્સ ઇટ. આ બધું કરવા પછી, મોત પછી અમારામાં હજી ભૂખ હશે કે અમે કાંઈ નથી કરી રહ્યા. ધીસ ઇઝ નેગ્લિજન્સ. તો આતોલા જવાદી આમોલી કહે છે, નેગ્લિજન્સ ઇઝ અ ડિઝીઝ. અમે સમજવાની જરૂર છે, ગફલત જે છે વી નીડ ટુ કમ આઉટ ઓફ ઇટ, વી નીડ ટુ રિયલાઇઝ ઇટ. બાકી સૌથી વધારે અમારા પોતામાં કદાચ તાકાત નહીં હોય એનો ઈલાજ કરવાનો. અમારા ઉલામા જે છે, રસૂલે ખુદા પછી ઇમામો, ઇમામો પછી જે ઉલામા છે, અમારા મરાજયા છે, એ લોકો સાથે અમારી નજદીકી રાખે. દે આર ધી ક્યોર ફોર ધી સ્પિરિચ્યુઅલ ડિઝીઝ. ઉલામા શું કહે છે, આ વખતમાં ખાસ ગફલા છે, કન્ફ્યુઝન છે, અમારા મરાજયાને અમે મૂકે નહીં. દે આર ધી વન્સ વિલ ટેક અસ આઉટ ઓફ ધીસ કન્ફ્યુઝન ઇન્શાઅલ્લાહ. ખુદા પાસે તૌફીક માંગે ઇન્શાઅલ્લાહ કે જો અમારામાં ગફલત હોય તો અમે સમજી શકીએ, એ ગફલતની નીંદમાંથી અમે ઉઠી શકીએ, ઇન્શાઅલ્લાહ એનો ઈલાજ કરી શકે, ને અમારો રિશ્તો ઉલમા સાથે બહુ જ મક્કમ અને સ્ટ્રોંગ રાખે ઇન્શાઅલ્લાહ. સુબહાન રબ્બિક રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલા અલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.